0: લેના ધર્મો ને સામુદાયિક ગીત રેલી ના અસમિયા ભાષા ને ને અરે અસમ ચો રાજભાષા બલે આને
1: આર કે ભારત સરકાર દ્વારા બાટલે બલે શાસ્ત્રીય ભાષા કે લે બલે
0: દરજા દિલો રાસે ને ઓર સામુદાયિક ગીત રેલી કાય સુંદર ને ઓર એ ગીત ઓર સંગીત કે જો દેવર હોત ના ઉનકે સૌ
1: મોહન
0: તામનાત અલે સંગવારી મન અનાય જોનાય આમી કાર્યક્રમ ને અજી કાગે શરૂ કુવા ઓર જનો નય તરાને ચો ગોટો ગીત જોનાય તુમન મન લગ ફેરમ રામા હાની તો અસને ચી ગોટો ગીત આય પેશ કરે સમય તુમન મન ચો લગે પિક્ચર આય હાર્ટલેસ 2014 ને બનલો પિક્ચર આય ઉતાય ચો ગીત માસુકાના ગીત બહેતર ઓર ખૂબસૂરત ગીત બલી આય સદાબહાર ઓર મયા મોહની ચો ગીત આય છી આપલો ગીત ભીતરે સુરીલી ધૂન બાજા મોહરી ઓર કાય સુંદર ગાવલો આય ગુને પ્રેમી જોડા બલે એકે ખૂબ મન કર રહોત ઓર આપલો ગીત બીતા મન રહોત એસ્કિંગ અરુણિમા ભટ્ટાચાર્ય સંગીત દિલાસો ગૌરવ
1: ઉમાસ
0: નહીં ડંગાવકર હેની ઓર ગીતકાર ઉરાપાત મહેમૂદ આલે સંગવારી મન એ ગીત કે સુનુ ફેર

હા તો ધર્મુ દખના ગીત તો આસે ચિતા ના ને અરે ઘડી ગઈ દખલો ને આમ જાતો સમય બલ હોય છે ને માનતર દખ સોમવારી મંચ કાજી ગોટો કોર ગીત આસે હે કે સન એ ગીત કેવલ અમરા હું તા ને ઓર ફિલ્મ આય સનમ રેલી ને સ્વર દિલાસોત મતલબ આવાજ દિલાસોત અરમાન મલિક પલક મુચલ ઓર કાય સુંદર સંગીત ને સજા લાસોત અમાલ મલિક ઓર જો ને બોલ દિલાસોત મનોજ યાદવ

0: જીવના ચુસુર આજીચુ એ કાર્યક્રમને મેં મહિલા સ્વસહાયતા સમૂહ
1: મહિલા સ્વસહાયતા સમૂહ બનાનબાતી કામ કરતો બહેન મેં સંગ ગોટ બાત કરું છે જે છોલે હુનમન કે બલેને આર્થિક ઉન્નતિ હોતો કારણને હુનમન ચો પરિવારને બલેન ખેન એક સુખ હે છે મતલબ સુવિધા હોય છે તો અસની મેં ફેર ગોટક બહેન સંગ ગોટ બાત કરે છે બહેન તું સબ લે આગે તોર નામ આરુ ગામ નામ સાંગ
2: જુઆ સબકે જુઆર
1: જુઆર
2: મર નામ શ્રીમતી ભગવતી દેવાંગન હે મર ગામ નામ મંગના રહે મર સમૂહ ના પ્રગતિ મહિલા સોસાયટી સમૂહ હે મર સમૂહ તાનર મે હદેક ચાહે
1: અચ્છા તોમર સમૂહ ને કતક લોગ આસા
2: જા અમર સમૂહ ને 12 લોક આછુ
1: અચ્છા 12
2: હાઉ
1: અચ્છા કતક દિન સન હોયલા જાલ બનાલ ભાઈ
2: અમર સમૂહ તો 2016 લ જુડલા 7 સાલ હોય છે છે
1: અચ્છા
2: હાઉ
1: હા હા હા તો બલને એ સમૂહ બનાવ્યા કા છે તુમ કે કોણ સાંગલા કોણ સન બનાવ્યા સમૂહ હે બોલતે
2: તો આની લે રાઉન્ડ બોલું આ દીદી મને આયલા એ ચારા માં કાય કાય બાટર આ દીદી મને આયલા આમ કે સમૂહ ને જુડલા આસ કસન બોલતે પૂછ લાય તો આમ ઇના ઇના જુડલું આ છે બોલું તો કસન કસન આય સાંગા બોલતે ગલું ગુનું કામ પેરા આયલક બસ આયલાય પૂછ લાય સાંગ લાય અસન અસન સ્થિતિ એ સબ બોલતે બોલ લાય આ પાછી આમી સમૂહ જોડલું
1: અચ્છા બલે ને સુરુલે 12 જણ જોડલો
2: હાઉ હાઉ સુરુલ 12 જણ જોડલો
1: અચ્છા હે તન કઈ મતલબ કઈ કાગજ વગેરે કઈ ફોર્મ વગેરે ભર કે પડવે
2: આધાર કાર્ડ અર ફોટો કોપી માંગલાય હા
1: હા
2: આવરી ને લાયા મન
1: અચ્છા હા હા ફેર સુરુ ને તમ પૈસા વગેરે બલ જમા કરલા
2: હાઉ આમ 10 10 રૂપિયા જમા કરલું જમા કરી ગોટુક સીલ ગીન લુ પહેલે આવરી સમૂહ